તમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM કામપોસ્ટ કોપડા વાથરા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આનો ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 946005124. તો ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારુદી રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેવી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમે પ્રસારિત.
1: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

0: અંજલિ બોન ગીત આંશુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનનું સ્વાગત કરું હા આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે આપણી બોને જે હપન પૂરો કરવા બદલે આપણે મહેનત કરી એની ઉંમરની કઈ સીમા નથી રહેતી હે આપણે દેખો હો કે હપન રહીવી હર મનકન ઈચ્છા અને મહેનતને આત્મવિશ્વાસ ખતી ભરી ગત રહી હે એનામાં ભાઈ બોનો કેની ઉંમર નથી રહેતી હે આપણે દેખો હો કે જીવનનો હર પડાવ આપણે કંઈક ને કંઈક શીખાડે હે આપણે નાનપણમાં દેખા હા કે આપણે શીખવાનો સમય રહે આપણે યુવા અવસ્થામાં આપણે દેખા હા કે આપણે અગાડી વધવાનું ને આપણે અનુભવ ગતિ શીખવા બદલે પ્રેરિત કરે હે એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે હર ઉંમરની નવી શરૂઆત એવી અવસર ખતી બને હે આ સંજલિ બોન વાત કરે કે આપણી બોની એવી હપન કેમ છોડી નાખી તે આપણે દેખા હા કે ઘણા કની બોની એવી આપણે ભણાઈ નોકરી ને વ્યવસાય ને આપણે કણી કલામ રહી વણામાં વેસમાં છોડી નાખી હે કેમ કે આપણે દેખા હા કે વણામાં તે ઘરની જિમ્મેદારી આવી જાય હે સોરની પરવરિશ આવી જાય હે આપણે ઘરની દેખભાલ આવી જાય હે ઘરનો ગડલો મન કરે હે વણની સેવા આવી જાય હે ને એને સાથે આપણે દેખા હા કે વણને આર્થિક પરેશાની હે વેણ કારણ ખતી બીવી વણને હપન ખતી દૂર થતી જઈ રહી હે
1: હવે મનીષા પૂન આપણે દેખા હો તો આપણે બોનને કેવું ચંગા કે કેવલ જિમ્મેદારી પૂરી કરવો આપણે મનને અછું મહેસૂસ કરાવવું નથી બલ્કિ આપણે જીવનમાં આપણે હપનને પૂરું કરવું ભી ઘણું જરૂરી હે આપણે કહી શકો કે અક્સર આપણે આ વાત સાંભળતા આવી રહ્યો કે હવે તારી ઉંમર થઈ ગઈ હે તારે ભણાઈ નહીં કરે તો બી ચાલે હવે નવું કામ શરૂ કરીને શું મતલબ હે હવે તો સોરો મોટા કરવા પડેગા તો એમ કરીને આપણી જે બોને હે એ આપણા જે હપન હે એને બારામાં વિચારસ નથી કરી પડતી એવા મેં આપણી બોનને મનમાં આ વિશ્વાસ પેદા કરવો હોગા કે આપણે હપન પૂરા કરવાની કોઈ એક નિશ્ચિત ઉંમરની સીમા નથી આપણે કઈ બી ઉંમર મેં આપણે હપનને પૂરો કરી શકો આપણે દેખો હો કે આજનું જે ટાઈમ હે એ આપણને ઘણા કાની સુવિધાએ આલીરું હે આપણી બોને આપણેના ટાઈમ નવો કૌશલ શીખી શકે ડિજિટલ શિક્ષા પ્રાપ્ત કરી શકે હસ્તશિલ્પ સિલાઈ કમ્પ્યુટર ભાષા ખેતી ઉદ્યમિતા ને કયા બી ક્ષેત્રમાં ખુદને આગળ વધાવી શકે નવી જાણકારી ને નવો જો કૌશલ હે એ જીવનમાં આત્મવિશ્વાસને વધાવે હે એટલે ભાઈ બોનો કેવું ચંગા કે આપણે ઉંમર કોઈ આપણા જીવનમાં બાધા નથી આપણે કયા બી ઉંમરમાં કઈ બી ચીજ શીખી શકો આપણે દેખા હો કે આપણે જે નાના સો રહી એના તકી બી આપણા જીવનમાં એક નવી હીક લઈ શકો કેમ કે આવડેના ટાઈમે જે સો રહી એ ઘણા કની એવી વાતે કરે હિ જે સાંભળીને આપણે એમ વિચાર કર કે આપણને તે આવી ચીજ ખબર જ નતણ તો આપણી બોને જે હિ એ આપણા જે ઘરમાં સો રહી મોટા મન કહે બાર તે આમને તેમની કયા શિક્ષિત મનકને દેખે હે તો એને તકી બી જીવનમાં કઈ હીક લઈ શકે ને આપણા હપનાને પૂરા કરવાની જે ચીજે હિ એના બારામાં જાણકારી પ્રાપ્ત કરીને એનાને ભી પૂરા કરી શકે
0: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણી ઉંમરની આપણી સોચ એવી આપણી સબકતી મોટી તાકાત હે ઘણા વખત આપણે દેખો હ કે આપણી સોચ એવી આપણે હપન પૂરો કરવામાં આપણી બાધા બની જાય હે આપણ હોસો કે હવેના ટાઈમે આ ખૂબ મતલબ દેર થઈ ગઈ હે તું મારો હપન પૂરો નથી કરી શકતી હવે હું શરૂઆત નથી કરી શકતી અગાડી નહીં વધી શકતી પણ બોને કેવું ચાંગા કે આપણે એવી સોચ રાખંગા તે આપણે આગેસ નહીં વધી શકંગા અગર આપણ હોસંગા કે આજે જ કતે હું શરૂઆત કરુંગા શીખવાની કોશિશ કરુંગા અગાડી વધવાની કોશિશ કરુંગા તે બોને કેવું ચાંગા કે આ સોચ હવે આપણે અગાડી લઈ જાયગા ને આપણે સફળતા અલાડેગા
1: હવે મનીષા બોનને એની સાથે પરિવારનો સહયોગ ભી ઘણો જરૂરી હે અગર પરિવારના જે મનક હે એ આપણી બોનોનું ઉત્સાહ વધારે એનાને શીખવાનું ટેમ આલે એનાને નિર્ણયનું સન્માન કરે ને એની સાથે એનાને મેં આત્મવિશ્વાસ વધાવીંગા કે તું કરી શકે કર આ કામ હું કર લુંગા તારી ભણાઈ મેં ધ્યાન રાખ તો આપણે દેખંગા કે આપણી જે બોને હે એ ઘણા આકારની ચીજે અસલ તરીકા તકી કરી શકે ને આપણા જીવનમાં બદલાવ લાવી શકે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે કાર્યક્રમની માધ્યમ કરતી આપણે બોને ખતી વાતે ચાલી રહી હે કે હપન પૂરો કરવા બદલે કઈ ઉંમર નથી રહેતી હે આપણી સોચને માધ્યમ કરતી આપણે આત્મવિશ્વાસને માધ્યમ કરતી આપણે કઈ બી કરી શકો હા
1: ત્યાં
0: વાતે આપણે આગે બી આમસ કરતા રંગા અબ્રહામડા ગીતને મોરે કર આપણી વાતે
1: હવે

0: બોને ગીતો આશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મે જેમ કે આજે કાર્યક્રમ મેં આપણે ઘણા અસલ વિષય માટે વાતચીત કર રહો હું અને ગીત કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોને જે હે એ અક્સર આપણે હપનાને કેમ છોડી દે હે ને એણાને હરતે આ હમસવું જોઈએ કે હર ધાડો આપણે બલ્લે ઠીકવાનું અવસર લાવે હે ને ઉંમરની સોચ સબતકી મોટી તાકત હે એની સાથે પરિવારનો સહયોગ કેમ જરૂરી હે આ સવે વાત આવે મનીષા બોન કે સમાજની સોચ મે બદલાવ લાવવો કેમ જરૂરી હે આપણે દેખો હો કે આપણે આ વિચાર કર લો કે સમાજ અવડે મુ આ કરવા સંગા તો હું કહેગા આ મુ કરુંગા તો હું કહેગા તો આપણે હુણી સબ વાતને વારા મે નથી સોચવું કેમ કે જયા ગામ મે જયા ફરા મે આપણે રહો હો એ બે મન કે રહે હે એ બે મન કે વાત તો અવશ્ય કરેંગા પણ આપણને જોઈએ કે આપણે આપણે જીવન મે હરતે ચુનૌતી આવી રહી હે એનો સામનો કરવો હે હરતે આપણા જીવન મે બદલાવ લાવવાની આપણે કોશિશ કરવો હે ને આપણા મન ને ખુશ રાખવા બદલે આપણને આપણા હપના પૂરા કરવા હે આપણે દેખી શકો કે આપણને સોચ બદલવી હોકા કેવલ યુવા અવસ્થા સપના દેખવાનું ટેમ નથી રહેતું બલ્કી સમાજ મે આપણી જે ભૂને હે એ હર ઉંમર મે શિક્ષા પ્રાપ્ત કરી શકે આપણી ક્ષમતા આપણા અનુભવ ને આપણા મહત્વ ને સમજીને આપણા જીવન ને બદલી શકે અનુભવ ની નવી હીક નું મેલ જે હે એ આપણી બોનને સમાજ મે એક અલગ જ પ્રેરણા બનાવી શકે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે અગર આપણે બોન હપને પૂરા કરે હે તે વેનું પ્રભાવ એ પૂરા પરિવાર માટે પડે હે જ્યારે આપણે બોન આપણે હપન પૂરા કરી હે તે વણાખતી સોર બી હીકી હે વી બી હીકવાન કોશિશ કરી હે કે મતલબ મારી મમ્મી હે વે તે કામ કરી રહી હે તો અમે બી આ કામ કરી શકો હો અમે બી મહેનત કરી શકો હો ને આપણે પરિવારને મન કહી વી બી આગળી વધવાની કોશિશ કરી હે તે બોને કેવું ચાંગા કે પરિવાર મે આપણે અણાખતે સકારાત્મક સોચ આવેગા ને આપણ સબ બદલે એક પ્રેરણા બની જંગા આયસ બોને તમારે કેવું ચાંગા કે આપણે હપન પૂરા કરવા બદલે આપણ હું કર તે બોને કેવું ચાંગા કે આપણે જે ઝોનો જે હપન તો વી આપણે યાદ કરવા હે એક નવું કૌશલ શીખવાની કોશિશ કરવી હે ને થોડાક દડા આપણે વણા કૌશલ માટે ને આપણ જોઈ સીઝ શીખી રહીએ હે વેને વિકસિત કરવા બદલે આપણે કામ કરવું હે ને બોને કેવું ચાંગા કે જ્યારે આપણ નાની નાની ઉપલબ્ધિએ ખતી આપણે સન્માનને મહેસૂસ કરંગા અને હાંસિલ કરવાની કોશિશ કરંગા તારે આપણ આપણે હપન તક પૂગી શકંગા અને આપણે વણામાં સફળતા મળેગા જેન ખતી આપણ દેખ કે આપણે આત્મવિશ્વાસી વો ભી મજબૂત થાયગા
0: હવે મનીષા બુન આપણે ભાઈ બુનોને કેવું છંગા કે વિષય તકી વાત કરવા તકી આપણે જે આત્મવિશ્વાસ હે એ વધે હે આપણે એવા મનક તકી વાત કરો જે સકારાત્મક સોચ રાખતું હોગા ને અગર આપણે એને આપણા હપન બતાડા તો એ એનું સન્માન કરે ને આપણને એક નવી દિશા બતાડે ભાઈ બહેનોનું જીવન અગાડી તારે જ વધે હે જે વખત આપણે હિક કોશિશ કરો ને ઉમેદ બનાવીને રાખ ઉમર કેવલ અનુભવ વધાવે હે પણ આપણા જે હપન હે એ આપણને સાહ સંકલ્પ આલે હે જીવનની સબતકી મોટી ખૂબસૂરતી અણમાયસ હે કે આપણે હર દાડે નયા અવસર આપણને મળે હે વિતો ટાઈમ જે જો હે એ આપણને ખાલી મનીષાબોન અનુભવ સાલે હે પણ આવા વાળું જે ટાઈમ હે એ નઈ સંભાવના લઈને આવે હે એટલે આપણને આ નથી સોચવું કે હવે ઘણી વાર થઈ ગઈ હે આપણને આ દેખવું હે કે આપણે હરતે શીખી શક સાહસને હાથે હરતે અગાડી વધ ને હું નવું એવું આપણે હિક જિંદગી આપણું જે જીવન હે એ બદલે કેમ કે હર ટેમ આપણે બદલે શરૂઆતનું ટેમ રહે હે
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે જીવન તારે સગડી વધે હી જ્યારે આપણ શીખવાની કોશિશ કરો ને ઉમેદ બનાવીને રાખ બોને કેવું ચાંગા કે ઉમ્ર કેવલ અનુભવ નથી બનાવતી પણ આ આપણે સપનને ઉડાન બી આલે હે આપણે મય સાહસ આલે હે ને આપણે સંકલ્પ લેવાની શક્તિ આલે હે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે બોનને આપણે આત્મવિશ્વાસ માટે ભરોસો રહેવો જોઈએ વણને આ હોસો જોવે કે વણની જિમ્મેદારી હે બીજસ બલદે સીમિત નથી હે પણ આપણે ખુદનો હપન પૂરા કરવા બલદે આપણે હું કરવું ચાહીએ વે બલદે આપણે હું ઈચ્છા હે અણા બલદે બી આપણે જીવન હે આપણે બલદે ખૂબ મહત્વપૂર્ણ હે જ્યારે આપણે બોને હે આપણે ખુદ બલદે સમય કાઢેંગા કા નવું શીખવાની કોશિશ કરેંગા આપણે લક્ષ્ય બલદે અગાડી કદમ વધાવેંગા તારે આપણે કહી શકો કે વે કેવલ આપણે સપનાની કહાની નથી લગતી બલકે આપણે ઘરના સોરની પરિવારની પૂરા સમાજ બલદે એક સંદેશ બની જાય હે તે બોને કેવું ચાંગા કે આપણે સપનો પૂરો કરવા બલદે આપણે શીખવાની કોશિશ કરવી ને અગાડી વધવાની કોશિશ કરવી ને આપણે ઘરવાળાને બી આપણે સમજાડવું હે
0: હવે મનીષા બોન કહી શકો કે આપણી જે બોને હે એણાને ઉંમર ને આધાર માટે સીમિત નથી રહેવું બલકી આપણી ક્ષમતા અનુભવ મહેનત ને સન્માનને હાથે આપણે હપનને પૂરા કરવાની કોશિશ કરવી હે કેમ કે એક બૂન જઈ વખત આપણા હપનને જીવે હે તો કેવલી આપણા ભવિષ્યને જ નથી બદલતી બલકી આવા વારી પેઢીને બી ઉમેદ સાહસ ને આત્મવિશ્વાસ ની રાહ માટે લઈ જાય હે. આપણે કહી શકે કે ઉમ્ર ખાલી કેલેન્ડર ને પન્ના માટે લખી જાય હે, પણ હપન જે હી એ આપણે દિલ ને હોસલા મે વસે હે. એટલે આપણને આ વિશ્વાસ જિંદા રાખવું હે કે હર એક દાડો નહીં શરૂઆત નો દાડો રહે હે, ને આપણને હર દાડે કાંઈ ને કાંઈ હિત રહેવાની કોશિશ કરવી હે.
1: હવે અંજલી બોન, તો આના વિશે માટે આપણે બોને ખતે ઘણા હક્કાની વાત થઈ ગઈ. અભી દેખ રહી હૈ કે ટાઈમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કતી સૂટ પડવાનો.
0: હવે
1: સૂટતે પડો, પણ જાતે કતી પેલ એક બીજો ગીત હામળાવી દે આપણે બોનની.
0: હવે
2: જી મેં સોચ્યો કે થારા વાસ્તે કી લે રહું, પર મન સમજ હી કોની લાગી કે લે રહું. ઓ જી થેઈ બતા દ્યો કે લે રહું.

0: માઇન્ડ બોનું ગીત તો આશું પૂરું નણસકી થાતે હવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડો સૂટ આશા કર હું કે આજે કાર્યક્રમ મેં અમારી આપતી કિસી ભી વાતે રહી હૈ એ આપને કમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હૈ મનીષા બોન આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું તો સૂટા તો પડા પણ સાથે પહેલે આપણે ભાઈ બોનોને આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં એ રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણપતા માટે
1: હોવી ભાઈ બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3270001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારો ફોન નંબર હે 9460051234
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ની હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાંવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેવી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજ નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલની બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: ભાઈન બોનું ગીત તો અહીં શું પૂરું અને ગીત બાદ એક ગીત ફરી આપ સૌનું ઘણે મન સ્વાગત કરો હ અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈન બોનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હ પારંપરિક બીજ વાગણની ખેતીની વિરાસત આત્મનિર્ભરતા અને બહેતર ઉત્પાદનનું આધાર હૈ આના વિશે માટે જાણકારી આલવા બલ્લે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી મનીષજી તો સપ્તકી પહેલા આપણે હામરી લણની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્તે અંજલિજી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારી કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ પારંપરિક બીજ પ્રબંધન કો લેકર. હમ દેખતે હૈ કે બીજ કા પ્રબંધન કરના વાગડ જો ક્ષેત્ર હૈ ઉસકી ખેતી કી વિરાસત હૈ આત્મનિર્ભરતા હૈ ઓર બહેતર ઉત્પાદન કા આધાર હૈ. તો સબસે પહેલે આપ હમ યહી બતાઈએ કે આદિવાસી ક્ષેત્ર મેં પારંપરિક બીજો કા પ્રબંધન કેસે કિયા જાતા હૈ ઓર ઇસકા ક્યા મહત્વ હૈ.
1: તો કિસાન ભાઈઓ અગર હમ હમારે પારંપરિક બીજ કી બાત કરે તો વાગડ અંચલ કા હમારા જો આદિવાસી ક્ષેત્ર હૈ યહાં ખેતી કી જો પરંપરા હૈ વો આદિકાલ સે ચલી આ રહી હૈ.
0: બિલકુલ.
1: ઓર પ્રકૃતિ આધારિત જીવન શૈલી કા જો કેન્દ્ર હૈ ઉસકો હમ ખેતી ઓર ઇસસે જુડી હુઈ ચીઝે માનતે હૈ. તો યહાં કે કિસાનો ને પીઢ઼ી દર પીઢ઼ી અપને અનુભવ પરંપરાગત જ્ઞાન ઓર સ્થાનીય પરિસ્થિતિઓ કે આધાર પર ખેતી કી એસી પ્રણાલિયા વિકસિત કી જો કમ સંસાધનો મેં ભી બહેતર ઉત્પાદન દેને મેં સક્ષમ હૈ.
0: બિલકુલ.
1: ઇન પ્રણાલિયો મેં સબસે મહત્વપૂર્ણ કડી હૈ જિસે હમ ખેતી કી આત્મા કહે સકતે હૈ વો હૈ હમારા પારંપરિક બીજ. ક્યુંકિ બીજ ખેતી કે લિયે એક આદાન યા વસ્તુ નહીં હૈ બલ્કિ યે હમારે કિસાન સાથીઓં કે લિયે ઉનકી સ્વતંત્રતા ઉનકી ખાદ્ય સુરક્ષા ઉનકી સંસ્કૃતિ ઓર ખેતી કે જ્ઞાન કા પ્રતીક હૈ.
0: બિલકુલ.
1: તો કિસાન ભાઈઓ હમ કહે સકતે હૈ કે જિસ કિસાન કે પાસ અપના બીજ હોતા હૈ વો ખેતી કે લિયે બજાર પર બહોત કમ નિર્ભર રહેતા હૈ.
0: જી જી સર.
1: ઇસી કે ઉલટે યદિ હમ બાત કરેં તો કિસાન હર સાલ બીજ ખરીદને કે લિયે બજાર કી તરફ દેખતે હૈ. કઈ બાર બીજ કે મિલને મેં જો દેરી હોતી હૈ ઉસસે ઉનકી ફસલ પ્રભાવિત હોતી હૈ.
0: બિલકુલ.
1: ઓર બીજ કે સાથ કઈ સારે બાહરી સંસાધનો પર ઉનકી નિર્ભરતા બઢતી ચલી જાતી હૈ.
0: જી જી.
1: તો આજ અગર ખેતી કી લાગત બઢ રહી હૈ ઇસમેં ઉર્વરક કીટનાશક મજદૂરી ઓર સિંચાઈ ઇનકે ખર્ચ જો કિસાનો કે લિયે એક બડી ચુનૌતી બનતે જા રહે હૈ યહાં પે એસે સમય મેં અપને ખેત કા શુદ્ધ ઓર ગુણવત્તાપૂર્ણ બીજ યદિ વો તૈયાર કરેં તો ઇસસે કઈ તરહ સે હમારી ખેતી મેં લાગત કો કમ કરને મેં સહાયતા મિલેગી.
0: બિલકુલ સર.
1: ઓર આત્મનિર્ભર ખેતી કી દિશા મેં યે હમારા પહેલા ઓર મહત્વપૂર્ણ કદમ હોગા.
0: બિલકુલ સર, આપને સહી કહા. જૈસા કે આપને બતાયા કે કિસ તરીકે સે અગર કિસાન કે પાસ ખુદ કા અપના બીજ હોતા હૈ તો ઉસકી બજાર કી નિર્ભરતા કમ હો જાતી હૈ ઓર અગર ઉસકે પાસ અપના બીજ નહીં હોતા હૈ તો કિસ તરીકે સે ખર્ચ બઢતા હૈ ઓર ઉસકે સામને ચુનૌતી આ જાતી હૈ. યહી અબ મેં આપસે જાનના ચાહુંગી કે વાગડ ક્ષેત્ર કે કિસાન કિસ તરીકે સે બીજો કા પ્રબંધન કરતે હૈ.
1: તો દેખિયે કિસાન ભાઈઓ, જૈસે કે કહા ભી જાતા હૈ જૈસા બીજ વૈસી ફસલ. તો ખેતી કી સફળતા કા પહેલા આધાર અચ્છા બીજ.
0: બિલકુલ.
1: યદિ બીજ સ્વસ્થ હૈ શુદ્ધ હૈ ઓર ઇસી કે સાથ વો મજબૂત હૈ તો ફસલ ભી અચ્છી હોગી.
0: બિલકુલ.
1: ઇસલિયે કિસાન પૂરે વર્ષ અચ્છી ઉપજ કી ઉમ્મીદ લેકર ખેતી કરતે હૈ ઓર હમારે વાગડ ક્ષેત્ર કી જો મુખ્ય ખેતી હૈ વો વર્ષા આધારિત ખેતી હૈ યાનિ કે વો બારિશ કે પાણી પર નિર્ભર કરતી હૈ.
0: બિલકુલ.
1: તો એસી સ્થિતિ મેં યદિ બીજ કમજોર યા ખરાબ હુઆ તો હમારા ખર્ચ હમારી મહેનત દોનો જો હૈ પ્રભાવિત હોતે હૈ. તો કિસાન સાથીઓ, યદિ બીજ પ્રબંધન કી બાત કરેં યાનિ કે બીજ કી વ્યવસ્થા કી બાત કરેં
0: જી જી
1: તો વાગડ કી જો પારંપરિક બીજ કી સંસ્કૃતિ હૈ ઇસમેં જ્યાદાતર जो फसल के लिए लगने वाला बीज होता है वो किसान पहले से अपने घरों में रखते हैं। तो बागड़ के गांव में बीज संरक्षण कोई व्यक्तिगत कार्य नहीं है,
0: बिल्कुल,
1: बल्कि ये एक सामुदायिक संस्कृति का हिस्सा है, जहाँ पे हम देखते हैं कि कई बार या तो हमारे पास बीज कम है या किसी तरह का बीज यदि हमारे पास नहीं है, तो ऐसी स्थिति में किसान एक दूसरे के साथ बीजों का आदान प्रदान यानी कि विनिमय करते हैं, जिसके बदले में कहीं कोई पैसा नहीं देना होता है।
0: बिल्कुल।
1: यदि किसी किसान की फसल खराब हो जाती है तो गांव के दूसरे किसान उनको बीज उपलब्ध कराते थे। इस प्रकार बीज सामाजिक सहयोग और सामुदायिक सुरक्षा का माध्यम भी है।
0: बिल्कुल।
1: बीज के चयन का कार्य बहुत महत्व रखता है। तो कटाई के समय खेत की जो सबसे अच्छे पौधे होते हैं उनको किसान चिन्हित करते हैं। इसमें जो बड़े दाने वाले, जैसे हम मक्का की बात करें तो बड़े भुट्टे या अन्य दाल वर्गीय फसलों की बात करें तो उड़द, मूंग, तुअर, इनमें जो सबसे बड़े दाने होते हैं और ज्यादा फली वाला जो पौधा होता है उनका चयन किया जाता है।
0: बिल्कुल।
1: इस प्रकार के पौधों से प्राप्त दाने जो हम बीज के लिए रखते हैं और अगली बुवाई में उनका उपयोग करते हैं।
0: बिल्कुल।
1: बीज चयन में सबसे महत्वपूर्ण यदि हम भूमिका की बात करें तो किसान साथियों, बीज चयन में महिलाओं की भूमिका बहुत ही महत्वपूर्ण होती है।
0: जी जी।
1: वे बीजों की कटाई छटाई करने से लेकर सफाई, सुखाने, संरक्षण और भंडारण जैसे महत्वपूर्ण काम को पूरे साल संभालती हैं। परिवारों में बीज संरक्षण की जिम्मेदारी पूरी तरह से महिलाओं के पास होती है।
0: जी जी।
1: ये कहना कोई अतिशोक्ति नहीं होगा। और यही कारण है कि ग्रामीण महिलाओं को पारंपरिक बीज का ज्ञान के जीवंत भंडार के रूप में माना जाता है।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आप हमें बता रहे हैं कि हमारे वागड़ क्षेत्र के किसान भाई बहन जो हैं, वो पारंपरिक बीज का प्रबंधन कैसे करते हैं और साथ ही महिलाओं की इसमें क्या भूमिका है। तो सर, अब यही मैं जानना चाहूंगी कि बीज के चयन की शुरुआत कहाँ से होती है, इसके लिए कौन कौन सी विशेष बातों का हमारे किसान भाई बहनों को ध्यान रखने की जरूरत होती है।
1: जी बिल्कुल, बहुत ही महत्वपूर्ण बात है। तो किसान साथियों, अगर हम बीज के चयन की बात करें तो खेत से ही शुरू होता है हमारे बीजों का उत्पादन। अक्सर किसान ये मानते हैं कि बीज उत्पादन फसल कटाई के समय शुरू होता है।
0: बिल्कुल।
1: जबकि वास्तविकता में देखा जाए तो बीज उत्पादन की प्रक्रिया बीज की बुआई से ही शुरू हो जाती है। यदि किसान को गुणवत्तापूर्ण बीज तैयार करना है तो पूरे मौसम के दौरान उसमें कई तरह की सावधानियां बरतनी होती है।
0: बिल्कुल।
1: जैसे बीज उत्पादन के लिए ऐसे खेत का चयन करें या ऐसी जगह का चयन करें जहां जल भराव की समस्या न होती हो, जहां की मिट्टी ज्यादा उपजाऊ हो, खरपतवार का नियंत्रण विशेष रूप से वहां पे उनको ज्यादा ध्यान देने की जरूरत है। खेत में जो बीज हम डाल रहे हैं जिससे हम अगला बीज तैयार करना चाहते हैं,
0: बिल्कुल,
1: उसकी गुणवत्ता

અજવાઈન બોનું અણસ્કિથાથી કાર્યક્રમ ખેતીવાડી ટેકી પડે સૂટ. આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, વાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું ફિર મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષયની હાથે તારુદી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: कार्यक्रम घूमर हमरवा वारी अमर हित्ते बुने ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
2: राम राम।
0: हुवे भाइयों बुनो आप सब हमले रिया हो आपरू सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम घूमर में।
1: हुवे भाइयों बुनो लेने हाजिर थे गयो हो कार्यक्रम घूमर ने लेने एक नया विषय ने हाथे। मनीषा बुन आज आपड़े कार्यक्रम में बुनो तक की बातचीत नु विषय है कि आपड़ी जे बुन रहे ई एना ना हपना ने ઉમર દીકીને પૂરા નહીં કરી એવું એડાને નહીં કરવું સુએ કેમ કે આપણે દેખો હો કે ઘણી વખત આપણી બોનને મય ઘણા કના હપના રહે હે અગર કોઈ મને કેણે કે હે કે તારું આ હપનું હે તાન પૂરું કર લે અવડે બી ટાઈમ હે પછી એમ કે હે કે હવે તો મુગડી થઈ ગઈ હવે કરીને હું કરું તો આવી ચીજે આપણને નથી કરવી આપણી બોનને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણી ઉંમર કેટલી બી હો આપણને કારે ભી શીખવું બંધ નથી કરવું હર ઉંમર મેં આપણે હર ચીજ શીખી શકો
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે બોનો ખતી ઘણા આકાની વાતે રીંગા અબર હમણા આગીત ને મોરે કરે આપણી વાતે
1: તો બોને આપ હમર તરે સુ આપણો રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે

0: અંજલિ બોન ગીત ત્યાં આંશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનનું સ્વાગત કર્યું હા આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હો કે આપણી બોને જે હપન પૂરો કરવા બદલે આપણે મહેનત કરી એની ઉંમરની કઈ સીમા નથી રહેતી હેમ
1: હવે
0: આપણે દેખો કે હપન રહીવી હર મનકન ઈચ્છા અને મહેનત ને આત્મવિશ્વાસ ખતી ભરી કરી હે એણમાં ભાઈ બોનો કેની ઉંમર નથી રહેતી હે આપણે દેખો કે જીવનનો હર પડાવ આપણે કંઈક ને કંઈક શીખાડે હેમ આપણે નાનપણમાં દેખા હા કે વો આપણે શીખવાનો સમય રહે આપણે યુવા અવસ્થામાં આપણે દેખા હા કે આપણે અગાડી વધવાનું ને આપણે અનુભવ ગતિ શીખવા બદલે પ્રેરિત કરે હે એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે હર ઉંમરની નવી શરૂઆત એવી અવસર ખતી બને હે આ સંજલી બોન વાત કરે કે આપણી બોની એવી હપન કેમ સોડી નાખી તે આપણે દેખા હા કે ઘણા કની બોની એવી આપણે ભણાઈ નોકરી ને વ્યવસાય ને આપણે કણી કલામ રહે વણામાં વેસમે સોડી નાખી હે કેમ કે આપણે દેખા હા કે વણામાં તે ઘરની જિમ્મેદારી આવી જાય હે સોરની પરવરિશ આવી જાય હે આપણે ઘરની દેખભાલ આવી જાય હે ઘરનો ગડલો મન કરે હે વણની સેવા આવી જાય હે ને એને સાથે આપણે દેખા હા કે વણને આર્થિક પરેશાની હે વેન કારણ ખતી બીવી વણને હપના ખતી દૂર થતી જઈ રહી હે
1: હવે મનીષા પૂન આપણે દેખા હો તો આપણે બોનને કેવું ચંગા કે કેવલ જિમ્મેદારી પૂરી કરવો આપણે મનને અછું મહેસૂસ કરાવવું નથી બલકી આપણે જીવનમાં આપણે હપનાને પૂરું કરવું બી ઘણો જરૂરી હે આપણે કહી શકો કે અક્સર આપણે આ વાત સાંભળતા આવી રહ્યો કે હવે તારી ઉંમર થઈ ગઈ હે તારે ભણાઈ નહીં કરે તો બી સાલે હવે નવું કામ શરૂ કરીને શું મતલબ હે હવે તો સોરો મોટા કરવા પડેગા તો એમ કરીને આપણી જે બોને હે એ આપણા જે હપન હે એને બારામાં વિચારસ નથી કરી પડતી એવા મેં આપણી બોનની મનમાં આ વિશ્વાસ પેદા કરવો હોગા આપણે હપન પૂરા કરવાની કોઈ એક નિશ્ચિત ઉંમરની સીમા નથી આપણે કઈ બી ઉંમર મે આપણે હપનને પૂરો કરી શકો આપણે દેખો હો કે આજનું જે ટાઈમ હે એ આપણને ઘણા કાની સુવિધાએ આલી રહ્યું હે આપણી બોને આપણેના ટાઈમ મે નવો કૌશલ શીખી શકે ડિજિટલ શિક્ષા પ્રાપ્ત કરી શકે હસ્તશિલ્પ સિલાઈ કમ્પ્યુટર ભાષા ખેતી ઉદ્યમિતા ને કયા બી ક્ષેત્ર મે ખુદને આગળ વધાવી શકે નવી જાણકારી ને નવો જો કૌશલ હે એ જીવનમાં આત્મવિશ્વાસને વધાવે હે એટલે ભાઈ બોનો કેવું ચંગા કે આપણે ઉંમર કોઈ આપણે જીવનમાં બાધા નથી આપણે કયા બી ઉંમરમાં કઈ બી ચીજ શીખી શકો આપણે દેખા હો કે આપણે જે નાના સો રહી એના થકી બી આપણે જીવનમાં એક નવી શીખ લઈ શકો કેમ કે અવડેના ટાઈમે જે સો રહી એ ઘણા કની એવી વાતે કરે હે જે સાંભળીને આપણે એ વિચાર કરો કે આપણને આવી ચીજે ખબર જ નતણ તો આપણી બોને જે હે એ આપણા જે ઘરમાં સો રહે મોટા મન કહે બાર તમને તેમની કયા શિક્ષિત મનકને દેખે હે તો એને તકી બી જીવનમાં કઈ હીક લઈ શકે ને આપણા હપનાને પૂરા કરવાની જે ચીજે હે એના બારામાં જાણકારી પ્રાપ્ત કરીને એને ભી પૂરા કરી શકે
0: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણી ઉંમરની આપણી સોચ એવી આપણી સબકતી મોટી તાકાત હે ઘણા વખત આપણે દેખા હો કે આપણી સોચ એ આપણે હપન પૂરો કરવામાં આપણી બાધા બની જાય હે આપણ હોસ કે હવેના ટાઈમે આ ખૂબ મતલબ દેર થઈ ગઈ હે તો મારા હપન પૂરો નથી કરી શકતી હવે હું શરૂઆત નથી કરી શકતી આગળ નહીં વધી શકતી પણ બોને કેવું ચાંગા કે આપણે એવી સોચ રાખંગા તે આપણે આગેસ નહીં વધી શકંગા અગર આપણ હોસંગા કે આજે જ કતે હું શરૂઆત કરૂંગા શીખવાની કોશિશ કરૂંગા આગળ વધવાની કોશિશ કરૂંગા તે બોને કેવું ચાંગા કે આ સોચ એ આપણે આગાડી લઈ જાયગા ને આપણે સફળતા અલાડેગા
1: હવે મનીષા બોન ને એની સાથે પરિવારનો સહયોગ ભી ઘણો જરૂરી હે અગર પરિવારના જે મનક હે એ આપણી બોનોનું ઉત્સાહ વધારે એણાને શીખવાનું ટેમ આલે એણાને નિર્ણયનું સન્માન કરે ને એની સાથે એણાને મેં આત્મવિશ્વાસ વધાવીંગા કે તું કરી શકે કર આ કામ હું કર લૂંગા તારી ભણાઈ મેં ધ્યાન રાખ તો આપણે દેખંગા કે આપણી જે બોની હે એ ઘણા કની ચીજે અસલ તરીકા થકી કરી શકે ને આપણા જીવનમાં બદલાવ લાવી શકે
0: હોવે અંજલિ બોન આપણે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે કાર્યક્રમની માધ્યમ કરતી આપણે બોને ખતી વાતે ચાલી રહી હે કે હપન પૂરો કરવા બદલે કઈ ઉંમર નથી રહેતી હે આપણી સોચને માધ્યમ કરતી આપણે આત્મવિશ્વાસને માધ્યમ કરતી આપણે કઈ બી કરી શકો હો
1: ત્યાં
0: વાતે આપણે આગે બી આમસ કરતા રંગા અભ્રામળા ગીત ને મોરે કર આપણી વાતે
1: હોવે

0: બોને ગીતો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મે જેમ કે આજે કાર્યક્રમ મેં આપણે ઘણા અસલ વિષય માટે વાતચીત કર રહ્યો હું અને ગીત કે પહેલે આપણે જાણ્યું કે આપણી બોની જે હે એ અક્સર આપણે હપનાને કેમ છોડી દે હે ને એણાને હરતે આ હમસૂસ હોય કે હર ધાડો આપણે બલ્લે ઠીકવાનું અવસર લાવે હે ને ઉંમરની સોચ સબતકી મોટી તાકાત હે એની સાથે પરિવારનો સહયોગ કેમ જરૂરી હે આ સવે વાત આવે મનીષા બોન કે સમાજની સોચમાં બદલાવ લાવવો કેમ જરૂરી હે આપણે દેખો હો કે આપણે આ વિચાર કર લો કે સમાજ અવડે હું આ કરવા સોંગા તો હું કહેગા આ હું કરુંગા તો હું કહેગા તો આપણે હું સબ વાતને વારામાં નથી સોચવું કેમ કે જયા ગામ મેં જયા ફરા મેં આપણે રહો એ બે મન કર રહે હે એ બે મન કે વાત તો અવશ્ય કરેગા પણ આપણને જોઈએ કે આપણે આપણે જીવનમાં હર તે ચુનૌતી આવી રહી હે એનો સામનો કરવો હે હર તે આપણા જીવનમાં બદલાવ લાવવાની આપણને કોશિશ કરવો હે ને આપણા મનને ખુશ રાખવા બદલે આપણને આપણા હપના પૂરા કરવા હે આપણે દેખી શકો કે આપણાની સોચ બદલવી હોકા કેવલ યુવા અવસ્થા સપના દેખવાનું ટાઈમ નથી રહેતું બલકી સમાજમાં આપણી જે ભૂને હે એ હર ઉંમરમાં શિક્ષા પ્રાપ્ત કરી શકે આપણી ક્ષમતા આપણા અનુભવને આપણા મહત્વને સમજીને આપણા જીવનને બદલી શકે અનુભવની નવી હીકનું મેલ જે હે એ આપણી બોનને સમાજમાં એક અલગ જ પ્રેરણા બનાવી શકે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે અગર આપણે બોન હપને પૂરો કરે હે તો એનો પ્રભાવ એ પૂરા પરિવાર માટે પડે હે જ્યારે આપણે બોન આપણે હપન પૂરો કરે હે તે વણાખતી સોર બી હીકી હે વે બી હીકવાન કોશિશ કરે હે કે મતલબ મારી મમ્મી હે વેતે કામ કરી રહી હે તો અમે બી આ કામ કરી શકો હો અમે બી મહેનત કરી શકો હો ને આપણે પરિવારને મન કહે વી બી આગળ વધવાની કોશિશ કરે હે તે બોને કેવું ચાંગા કે પરિવાર મેં આપણે અણાખતે સકારાત્મક સોચ આવેગા ને આપણ સબ બદલે એક પ્રેરણા બની જંગા આયસ બોને તમારે કેવું ચાંગા કે આપણે હપન પૂરો કરવા બદલે આપણ હું કર તે બોને કેવું ચાંગા કે આપણે જે ઝોનો જે હપન તો વે આપણે યાદ કરવા હે એક નવું કૌશલ શીખવાની કોશિશ કરવી હે ને થોડાક દડા આપણે વણા કૌશલ માટેના આપણ જોઈ સીજ શીખી રહીએ હે વેને વિકસિત કરવા બદલે આપણે કામ કરવું હે ને બોને કેવું ચાંગા કે જ્યારે આપણ નાની નાની ઉપલબ્ધિ એ ખતી આપણે સન્માનને મહેસૂસ કરંગા અને હાંસિલ કરવાની કોશિશ કરંગા તારે આપણ આપણે હપન તક પૂગી શકંગા અને આપણે વણામાં સફળતા મળેગા જેન ખતી આપણ દેખ કે આપણે આત્મવિશ્વાસી વો બી મજબૂત થાયગા
0: હવે મનીષા બુન આપણે ભાઈન બુનોને કેવું છંગા કે વિષય તકી વાત કરવા તકી આપણે જે આત્મવિશ્વાસ હે એ વધે હે આપણે એવા મનક તકી વાત કરો જે સકારાત્મક સોચ રાખતું હોગા ને અગર આપણે એને આપણા હપન વતાડા તો એ એનું સન્માન કરે ને આપણને એક નવી દિશા વતાડે ભાઈનબોનું જીવન અગાડી તારે જ વધે હે જે વખત આપણે હિક કોશિશ કરો ને ઉમેદ બનાવીને રાખ ઉમર કેવલ અનુભવ વધાવે હે પણ આપણા જે હપન હે એ આપણને સાહ સંકલ્પ આલે હે જીવનની સબતકી મોટી ખૂબસૂરતી અણમાયસ હે કે આપણે હર દાડે નયા અવસર આપણને મળે હે વિતો ટાઈમ જે જો હે એ આપણને ખાલી મનીષાબોન અનુભવ સાલે હે પણ આવા વારું જે ટાઈમ હે એ નવી સંભાવના લઈને આવે હે એટલે આપણને આ નથી સોચવું કે હવે ઘણી વાર થઈ ગઈ હે આપણને આ દેખવું હે કે આપણે હરતે શીખી શક સાહસને હાથે હરતે આગળ વધ ને હું નવું એવું આપણે હિક જિંદગી આપણું જે જીવન હે એ બદલે કેમ કે હર ટાઈમ આપણે ભલે શરૂઆતનું ટાઈમ રહે
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે જીવન તારે સગડી વધે હી જ્યારે આપણે હીકવાની કોશિશ કરવાની ઉમેદ બનાવીને રાખ બોને કેવું ચાંગા કે ઉમર કેવલ અનુભવ નથી બનાવતી પણ આ આપણે સ્વપ્નને ઉડાન બી આલે હે આપણે સાહસ આલે હે ને આપણે સંકલ્પ લેવાની શક્તિ આલે હે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે બોનને આપણે આત્મવિશ્વાસ માટે ભરોસો રહેવો જોઈએ વણને આ મહેસૂસ જોવે કે વણની જિમ્મેદારી એ બિઝનેસ બલદે સીમિત નથી હે પણ આપણે ખુદનો હપન પૂરો કરવા બલદે આપણે હું કરવું ચાહીએ વે બલદે આપણે હું ઈચ્છા હે અણા બલદે બી આપણે જીવન હેવો આપણે બલદે ખૂબ મહત્વપૂર્ણ હે જ્યારે આપણે બોને હેવી આપણે ખુદ બલદે સમય કાઢેગા કા નવું શીખવાની કોશિશ કરેગા આપણે લક્ષ્ય બલદે અગાડી કદમ વધાવેગા તારે આપણે કહી શકો કે વે કેવલ આપણે સપનાની કહાની નથી લગતી બલકે આપણે ઘરના સોરની પરિવારની ને પૂરા સમાજ બલદે એક સંદેશ બની જાય હે તે બોને કેવું ચાંગા કે આપણે સપન પૂરો કરવા બદલે આપણે હીકવાની કોશિશ કરવી ને અગાડી વધવાની કોશિશ કરવી ને આપણે ઘરવાળાને બી આપણે સમજાડવું હે
0: હવે મનીષા બોન કહી શકો કે આપણી જે બોને હે એણાને ઉંમર ને આધાર માટે સીમિત નથી રહેવું બલકી આપણી ક્ષમતા અનુભવ મહેનત ને સન્માન ને હાથે આપણા હપનને પૂરા કરવાની કોશિશ કરવી હે કેમ કે એક બોન જે વખત આપણા હપનને જીવે હે તે કેવલી આપણા ભવિષ્યને જ નથી બદલતી બલકી આવા વારી પેઢીને બી ઉમેદ સાહસ ને આત્મવિશ્વાસ ની રાહ માટે લઈ જાય હે. આપણે કહી શકીએ કે ઉમ્ર ખાલી કેલેન્ડર ને પન્ના માટે લખી જાય હે, પણ સપન જે હે એ આપણે દિલ ને હોસલ મે વસે હે. એટલે આપણને આ વિશ્વાસ જિંદા રાખવું હે કે હર એક દાડો નહી શરૂઆત નો દાડો રહે હે ને આપણને હર દાડે
2: પર મન સમજ કોની લાગી કે લે રહું. ઓજી થઈ બતા દો કે લે રહું.

0: માઇન્ડબુનુ ગીત તો આશુ પૂરું નણસકી થાતે આવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસુટ આશા કરા હો કે આસે કાર્યક્રમ મે અમારી આપતે કિસી ભી વાતે રહી હે ઈ આપને કમી હોંગા કેમ કે વે ટાઈમ થઈ ગયો હે મનીષા બોન આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું તો સૂટા તો પડા પણ સાથે પહેલે આપણે ભાઈનબોનોને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં એ રહે સુછાવ આપણા ન્યાલી શકે આપણે અણપતા માટે
1: હોવી ભાઈનબોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગટ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: એને સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાતી તાર હુદી
2: રામ રામ રામ રામ